0: કાર્યક્રમ સુનણીયા સગલા કિસાન બેન ભાઈ અને આપરીબેન મુક્તા જૈન
1: આર તોલા રામરા ઘણા ઘણા મોકલા મોકલા રામ રામ
0: તોલારામ ભાઈ જી કી આપા દેખા હા કે આજ જીકો કાર્યક્રમ આપા સગલા લે રહ્યા હા આજ હે શનિવાર ઓર અડીક રાખનારા ફરમાઈશી ગીતરલા જીકા પ્રોગ્રામ હે અરજસુ ભરડા તો ઇન વાસ્તે ગીત સુનન સુ પહેલા આપને જીકા નયા શ્રોતા હે બારે મેં બતા દું કે આપરી ફરમાઈશ ભેજ સકો ઇન ખાતર આપ મને ઈમેલ માધ્યમ સુ ફરમાઈશ ભેજ સકો હો બીરો ઠિકાણો હે જીમેલ ગ્રામીણ જગત બિકાનેર @jail.com
1: बिल्कुल साहब और कागदिया लिखण सारू है गूंजे गांव गुवाड़ कार्यक्रम और द्वारा आकाशवाणी केंद्र बीकानेर भाई लोग देखो आज शनिवार दिन और शनिवार दिन आपरी पसंदरा गीतरला और हरजस जी का है बे नजर करिया करा हाँ और ई सरु आपरा कागदिया आपरा ईमेल लगातार माने मिलता रहे कार्यक्रम रे चालते थका भी मिले और बीम पहली भी आपरा मेल और कागद माने हाथा में रिया करे तो